0: સેર જરૂરી હુકમથી ના વે રાજ્યમાં ચોમાસારી ઋતમાં બાઢ પાણી ભરણ ઘણી બિરખા વેવણ હર દૂજી કુદરતી આપદામાં રો સામો કરણ સારું મિલર તૈયારીયાં કરણમાં થે જોર તીનો ડોક્ટર મીણા 15 જૂન નું રાજ્ય અર જિલ્લા સ્તરમાં થે આપદા નિયંત્રણ કક્ષ ચાલુ કરણ રા હુકમ તીના આપદા પ્રબંધન મંત્રી કહ્યો કે ચોમાસામાં હાલાતમાં થે લગાતાર નિગરાણી રાખણ સારું વેધર વોચ ગ્રુપ બનાઈ ચ્યો હે વે સગળા બંધા અર એનિકટાની મરમ્મત અર રખ રખાવ તે કરણ રા હુકમ ઈ દીના અરબ મોસમ પ્રદેશ માં પડ રહી જોરદાર ગરમી અર ઉમસ વિચે આજ કઠે કઠે મોસમ માં બદલાવ રા આસાર હે 12 જિલ્લા માં આંધી બારિશ સારું ચેતાઈ ચ્યો હે જતકે કઠે કઠે ઓળા પડવારી સંભાવના હે 14 જૂન તાઈ અંધળ અર બરસાત રી સંભાવના ને ધ્યાન રાખતા થકા જનતા ને સાવચેત રહેવણ રી રાય તીરી ચી હે એ બીચે આજ કઈ ઠોણા પારો 40-46 ડિગ્રી સેલ્સિયસ વિચે દર્જ કરી ચ્યો કેન્દ્ર સરકાર સુરક્ષા પ્રણાલીયા અર માલી બુનિયાદી ઢાંચામાં થે સાયબર અપરાધા રા બધતા ખતરા સારું ચેતાયો હે ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર રી ઓરું જારી ચેતાવણી રા મુજબ સાયબર ધોખાધડી સારું ડીપ ફેક વિડીયો કામ લિયા ચાર્યા હે જ્યાં નજરીએ સાયબર ઠગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જોબ પોર્ટલ ડેન્ટિંગ પ્લેટફોર્મ અર ફોન રા જરીએ ઠગી કરે હે કેન્દ્ર સરકાર એથેનોલ ભેળ અર બનાઈ જ્યાં પેટ્રોલ માથા એક્સાઇઝ ડ્યુટી માફ કરતી ની હે વિત્ત મંત્રાલય કાનૂન જારી અધિસૂચના રે મુજબ 22-25-27-30% એથેનોલ ભેળો કરી જ્યાં પેટ્રોલ માથા એક્સાઇઝ ડ્યુટી ની લાગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી હર મહિના પ્રસારિત કર્યા જવાના ખાસ કાર્યક્રમ મન કી બાત માય 28 જૂન ને વિચાર બતાવેલા આ ઈ કાર્યક્રમ રી 135મી કડી ફેલા ઈ સારું આપ ઈ મુફ્ત નંબર 1800-1178-00 માથે 26 જૂન તાઈ રાય દે શકો હો નરેન્દ્ર મોદી એપ અર માય GOV ઓપન ફોરમ રે જરીએ ઈ વિચાર ભેજા જા શકે હે આખિર માય ખાસ સમાચાર એકર ફેરુ સુન લી રહો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યો દુનિયામાં ઉથલ પુથલ રા મોજુદા દોરમાં આઈ ભારત ખુદ માથે ભરોસા અર મજબૂત ઇરાદા સાગે આગે બઢ રહ્યો હે સૂચના અર પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ ડિજિટલ ફર્સ્ટ હાઈપર લોકલ રા મંત્ર સાગે આકાશવાણી અર દૂરદર્શન રા કલેવરમાં બદલાવ બાબત કહ્યો જૈસલમેર રા રામગઢમાં 20 kW FM ટ્રાન્સમીટર રો જયપુરનું ઉદઘાટન કિન્નો પ્રદેશ હું રાજ્યસભા ચુનાવમાં 3 ઉમેદવાર નિર્વિરોધ ચૂંટી ચ્યા 2 સીટા ભાજપા અર 1 કોંગ્રેસ રા ખાતામાં અર રાજ્યમાં કાલ હું 15 જુલાઈ તાઈ શહેરી અર ગ્રામીણ સેવા શિબિર લગાયા ચાવેલા ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો નમસ્કાર
1: आप सुन रहे हैं आकाशवाणी चित्तौड़गढ़ का मीरा चैनल FM 102.9 MHz पर।